0: Vi har guiding fast kadi 16 minutes 40 no second dog min kuria megen da tea time request ke men da show kuria gen da ani ham fast kadi 30 singo ma hame e hun tering edla mun ta kai ke ga migadi kuria megen da ni migadi ga loving adwas sam beinu lavva farata kan na note kun alu me furasat dini fahij je huma hame migadi ge tere ga psm ya me dur kon na note ko lavva bai baveri na gula lavva ka dakka lo mere ne ani ka samay tur baveri ka mi wani gulifa mi far mi wa ka dakka lani shahu assalam alaikum shahu
1: assalam jo
0: koba halu kine
1: hal
0: barabar yagin ha da balihin ne kam hiwani adu miha hisaba four ayru gami zon hiwa go te tami
1: hiwa go te ti
0: yagin ehan ta den ehan ve jehan ni man ta jehan ni deti kolum buni mami zo khon non nani ade kol he den bisko te ekam ehan dostu ha bar adu tafa to en hiwa ti hemi buni nge
1: બરાબર
0: તો કોંદા તે ઓળેની આ એ મી વાગો તે કે મીઝ હોસ્પિટલ ગોસ કેન તે ઓળેની અમિલ લે બલે વેગે તે મી કો ગોયા ગેન તે ઓળેની
1: અમિલ લે એકમ ગોસ બરાબર
0: આ તેંગે યાર મે દિવે હિંગે ઇન તંકોળે કે બલે ઇન દુ ગોબ ગો સાલો હિસ પુના નહર મે બરાબર તો
1: ડોક્ટર દક્કન દસ દો
0: બાલિકોંગ ઉળેતા મીઝુ મીઝુ હમ બરાબર સાઈંગે છે બોલા ફિંતા
1: સાઈંગે કો નો બોંગ અડી
0: આતી નો બોંગ કોંગેરે કો સાબુઈંગ ઓતી એ બૈત સાબુઈંગ એ બૈત પ્લેન કે સાબુઈંગ
1: દેન દેન ટીવી મી હું દી ફિયા બોન
0: એ મી ઉંગ એમ મતી ગોતી દો ટીવી મી બુહી કો દી ફિયા બોગો તણો દી ફિયા હમ ઓન્ના ની દો મે અમી ગોય વે સોન્નાણો બંડો હે વેજ જઈ આતી મણ બંડો હે વેજ જઈ એ હેમ બુણો વે સોન્નાણે નો બાલિકો ઉળેતી કરે દિમાણું એ દિયે દો હે કરે મેવી એમણ મીઝુ કુડ કુડ મી ઈદ બંદ કુડ કુડ ચુટ્ટી એગે હોરી હે મી મકણ મીઝુ આતી દી માણુ એ દો
1: એદા
0: હેનો નમ દી માવાણ મીઝુ આસ મીઝુ બરાબર શો તકે બારમેન દો
1: આડુ ની એ વાત બોય
0: તો હો ઈવે ને આડુ
1: આ દે રેકોર્ડિંગ કુ આડુ એ
0: વેલા આ ઓકે હે મી મમી હા સિરુંગ આડુ અન્ન સબબ સહરમે ને ઈગીચે ઓય ગુળાલી મો ફાઈસ વેજ આવા શિફાય કા વેસે દેંગ હર મે ફરા તો ઇંગે એમા લવે ક કોન લવે ગેનિસ તેમી
1: શિફા ગે લવે કેનો
0: શિફા ગે લવ શિફા તૌફીક લવે
1: આ
0: ઓકે શિફા ગે લવે ખાસ કોલાને વિસ મી ગલવ હા
1: છો દો બતાતી દે હમ સાનો દેતી દે મેન તો
0: એ નહદા શે બુને મી હું કેરી ઓકે હે સા સા કે જિમ્મા નગા કે તી બેમણ ને કમ કુનુ દે એમણ ન દો
1: એમણા
0: ઓકે હે મા તી લવ જહા દે વિસ મા વર બાય નુ કર નુ તી જહા દે ની વિસ કમ કિસ દે જહા દે નંગે
1: એક હાલ લવ
0: નો મારા બેવફા લવે કરને જહા દે વિ દો મી મી હું વર
1: આ ના મે નગે વર એક હાલ દો
0: ઓકે હે મી મતાં કોલે દો ખાલી બે ખાલાવે જહમા દો
1: રંગા બરાબર
0: ઓકે મે ખાલાવે મિસ હો આવસ કો તો કો ફેને તો બલા ફે બચે હે દેંગે
1: ઓકે
0: ઓકે થેન્ક યુ એમા દેમે મે વાહ દેખાલ શહુ શહુ ગે મે રિક્વેસ્ટ વાણી મિસ મિયો દુગે શો ગે મે ફહુ રિક્વેસ્ટ દેં આ મિયો દુગે શો સમ ફેશો મા આઈકી ગમ મે ગે હું તેરિના નન નોટ કુરમ વાણી ફુરસત હુળુ આલા ફ મે વગુત કે તેરે ગ નન નોટ કો ફો બાવરિંગ કે તેરે ગુળુવા વાકે દેખમ બેડવ દવ વાગે નન નોટ કુરે ફરાતા કે સોગ મે એ ගුලා ලාවක් දක්කා ලැෆින් අදි හැම එකේ ලවයක රික්වෙස්ට් කුරේවි ෆරැත්ත කු රික්වෙස්ට් කුරේවි ලාතේ සෝගමින් ගෙන ස්ටීෆින් එහෙමි මා මේ ලවය අදි වගුතෝ එච්චකම වඤ්ඤා හැම එකේ ලවයක රික්වෙස්ට් කෝ ෆරැත්ත කු රික්වෙස්ට් ස්කෙන ස්තේන එමෙ හැසබු ෂෝ මිනි මලනි එහුන් තරින වරන් උෆාවරි වරන් බාජ්වරි දුහකන් එදමු. අස්සලාමු අලයිකුම්.